0: ગરમી બેસમાનું પ્રોગ્રામ ભોજન એન્ડ પ્રોગ્રામિક પ્રોડ્યુસર છે વસીમ ફારુક. ઈશો આકાશવાણી શ્રીનગર સ્ટેશન સાંજે 2 મેલાનો કર્યો હના ઇંતજાર.
1: આકાશવાણી શ્રીનગર अपनी घड़ियां मिलाइए, शेरबीन टाइम शाम के 7 बजे हैं।
2: प्रोग्राम शेरबीन आप तक पहुंचाने में हमारे साथ ताउन कर रहे हैं खैबर सीमेंट. मजबूती और पायदारी की जमानत खैबर सीमेंट. अपनी तामीरात दिल से बनाइए.